0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस।
1: समय थयो छे બપોરના 2:30।
2: મોજીલા ગુજરાતનો રંગ રંગારંગ એમબીસી રેડિયો પર ગુજરાતી ગીતોનો પ્રોગ્રામ રંગારંગ રંગારંગ

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ છે અને આપ સૌ કોઈનો સાથ દેવા આવી પહોંચ્યા છીએ. અમે જ્યાં ક્યાંયથી પણ તમે જોડાયા છો અમારો પ્રેમથી સાથ દેવા માટે આપ સૌ કોઈનું ઘણું ઘણું આભાર પ્રકટ કરતા આજના આપણા કાર્યક્રમમાં પ્રેમથી જોડાઈ ચૂક્યા છીએ. અમે આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના રેડિયો મોરિશિયસના લહેરો પર. મીડિયમ એવા 819 કિલોહર્ટ્ઝ પરથી આપણું આ પ્રસારણ રજૂ થઈ રહ્યું છે 2 વાગ્યા સુધી. તો ચાલો જોડાઈ જઈએ અને આપણા દૈનિક ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આપ સૌ કોઈનું સ્વાગત છે. રંગારંગ કાર્યક્રમ અમે લઈ આવ્યા છે તમારા માટે. સોમવારનો દિવસ છે, 11 તારીખ, મે મહિનો 2026નું વર્ષ અને અત્યારે સ્ટુડિયોના ઘડિયાળમાં 1:46. અહીં દરેક વસ્તુનું ઓપ્શન હોઈ શકે પરંતુ મનગમતી વ્યક્તિનું ઓપ્શન નથી હોતું. અમુક વ્યક્તિઓ જીવનમાં બસ એક જ વાર મળે છે. ખોઈ બેસવા પછી જ આપણને ખ્યાલ આવે છે કે આપણે શું ખોઈ બેસીએ. તો ચાલો આજના આપણા કાર્યક્રમમાં જોડાઈ જઈએ અને મધુરતાની સાથે જીવનમાં રંગ ઘોળીએ આપણા ગુજરાતી ગીતોના માધ્યમથી. હેમંત ચૌહાણના સ્વરમાં મુકાયેલા આપણા આજના પ્રથમ ભક્તિમય ગીતની સાથે કરીએ શરૂઆત.

ભાઈ ન જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઈ ગયા, ન જાણે કઈ ફરિયાદના અમે શિકાર થઈ ગયા, જેટલું દિલ સાફ રાખ્યું એટલા આપણે ગુનેગાર થઈ ગયા. અને ભાઈ કહેવાય છે ને કે ગુના વગર જ કરેલું સરેન્ડર એટલે પ્રેમ. ભાઈ જીવનમાં આપણે કંઈ પણ કરી લઈએ પણ ડગલે ને પગડને પગલે આપણને માણસની આવશ્યકતા તો પડે જ છે, એમાં છૂટકો નથી. તો ચાલો બનીએ એવા માણસ, એવા માનવી કે જેની સાથે બધા જોડાવા માગે. અને શ્રોતા મિત્રો, આજના આપણા કાર્યક્રમનું આજનું આ છેલ્લું ગીત રાહુલ રાનડેના સ્વરમાં ખૂબ જ સરસ રીતે લખાયેલું, ખૂબ જ સરસ રીતે આની પ્રસ્તુતિકરણ કરવામાં આવી છે. રાગ યમન પર આધારિત આ ગીત અને આજના આ કાર્યક્રમનું છેલ્લું ગીત. તો બસ આશા કરીએ કે અમારા સંગીતના બધા જ પ્રેમીઓએ અમારા ગીતોના કલેક્શનને પસંદ કર્યું હશે. અને બસ સરસ મજાના ગીતો દૈનિક રૂપથી ચાલતા રહે છે આપણા ગુજરાતી ગીતો. તો આ સાથે જ આજના આપણા કાર્યક્રમને બસ અહીં વિરામ આપીશું. આપ સૌ કોઈનો સાથ રહ્યો, ખૂબ ખૂબ પ્રેમાળ આભાર. અને આ સાથે જ રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ આપને સૌને.